બલોદા બજાર બાર નવા પારા ગ્રામ ચરોદા સે નંદકુમાર ઠાકુર, પ્રમિલા ઠાકુર, પ્રિયંકા ઠાકુર, દીપક, ખુશ્બુ ઓર જ્યોતિ ઠાકુર કી ફરમાઇશ પર આઈએ સુનતે હૈ આનંદ બક્ષી કા લિખા ગીત અન્નુ મલિક કી બનાઈ ધૂન પર આશા ભોસલે ઓર શબ્બીર કુમાર કી આવાજો મેં ફિલ્મ કા નામ હૈ સોહની મહિવાલ।